0: celebrating 10 years of Gok Studio. Starting from st.
1: ગ્રાનો રિદુનકો તાસો દ અમન રેડિયો એફએમ અતાત્યા